0: 94.96 98.2 आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो।
2: टाइम चेक, इट्स 10 AM।
3: दर रोज 10 થી 11 आवो अमारी साथे।
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Aavo amari saathe.
2: Aavo amari saathe Gujarati geeto na karyakram ma aap sau koi nu swagat karva aavi pahonchya chhiye. Ame guruvar no divas ane aap sau koi nu saath aapi rahi chhe. Ratna jyan kyai thi pan jodaya chho, bas aasha e j rakhiye ke aap sau koi maja ma hasho, anand ma hasho. Ane aaje chhe guruvar no divas te saathe august no mahino ane august na mahina ni 20 tarikh. To bhai aaj na apna karyakram ni saathe jodarnar amara badha shrota mitro, aaj no aa divas tamara mate urja janak rahe ane shravan na aa pavan mas ma aap sau koi ni saathe ame jodaya chhiye. To chalo aaj ના આપણા કાર્યક્રમની ગીતોના સફરમાં કરીશું એક મધુર શરૂઆત. અને જેમ કે જાણીએ છીએ અત્યારે શ્રાવણના આ પાવન માસમાં આપણે ભગવાન શિવની આરાધના કરીએ છીએ, તો ચાલો શિવના શરણે પરણીને બસ પ્રાર્થના એ જ કરીએ કે એ આપણને ઘણી બધી હિંમત આપે. કારણ કે પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે અને પરિસ્થિતિઓ જ્યારે બદલાય છે ત્યારે મનની વ્યથાઓ પણ બદલાતી હોય છે. તો આ મનની વ્યથા પર આપણે કઈ રીતે કાબૂ પામીએ? ભગવાનની ભક્તિ કરીએ. શ્રાવણના આ પાવન માસમાં ચાલો કરીએ ભગવાનની ભક્તિ કરીએ શરૂઆત. આવો અમારી સાથે કાર્યક્રમની.

10:11 અને આ સાથે જ આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અમે સૌ કોઈની સાથે જોડાયા છીએ. અને આજે શ્રાવણના પાવન માસની સાથે સાથે શ્રાવણ સુદ આઠમની તિથિ પડી રહી છે, એટલે કે દુર્ગાષ્ટમીની તિથિ. તો ચાલો દેવી ભજનનું આપણું આગલું ગીત લઈએ અનુપા પોટાના સ્વરમાં મુકાયેલું.

0: listening to RM3 Radio Manoranjan. Avo amari sathe.
1: ભાઈ જ્યાં મનોરંજન હોય ત્યાં મધુર ગીતો પણ વાગી રહ્યા હોય અને તે સાથે જ્યાં ગુજરાતી ગીતો વાગી રહ્યા હોય ત્યાં મનોરંજન કઈ રીતે ન થાય. 10:20 ઇટ્સ ઓલરેડી અને અત્યારે આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો. બસ આશા એ જ રાખીએ કે આજનો આ દિવસ એકદમ જ ફૂલ ટુ ફટાંગ હોય, મસ્તી ચારો કોર હોય અને ઉર્જા એકદમ હાઈ લેવલ પર હોય. શ્રોતા મિત્રો, કહેવાય છે ને કે કાલે છાંયો આપતો વૃક્ષ હતો તો બધાને નીચે બેસતા હતા, બધા એની નીચે બેસતા હતા, અને આજે સુકાઈ ગયો છે તો કોઈ નજીક પણ નથી આવ્યો. સમયનો ખેલ એવો જ હોય છે સાહેબ. લોકો માણસને નહીં પણ તેના ફાયદાને હંમેશા ઓળખે છે. જ્યાં ફાયદો પૂરો ત્યાં બસ સંબંધ. તમે વિચાર તો કરો કે આમ જો તમે સંબંધ બધા તોડતા રહેશો તો જીવન કઈ રીતે વિતાવશો? પછી અંતે એકલા રહી જશો અને ત્યારે તમને ખ્યાલ આવશે કે તમને જીવનમાં તમે શું ગુમાવ્યું છે. એન્ડ વિથ દેટ, ચાલો અવસરિયો આવ્યો છે તો અવસરને ગળે લગાવતા ચાલીએ અને તે સાથે જે પણ અવસર જીવનમાં આવે તેને આપણે ગ્રેટફુલ થતા બસ આપણે કૃતજ્ઞ થવાની એક પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી હોય છે.

0: Continuous music.
1: Radio. RM3. Avo amari sathe. ગઢવીના સ્વરમાં મુકાયેલું આ ગીત હતું માલુ માળી છોગાડો. આ ગીતની સાથે આપણે પણ એન્જોય કર્યા આ ગીતને, અને 2026ના વર્ષમાં આવેલી આ મૂવીનું સોંગ હતું. વેલા તમારા માટે અમે 2026ના થોડા ઘણા ગીતો લઈ આવ્યા છીએ તમારી સવારને એકદમ ફૂલ ટુ ફટાંગ બનાવવા માટે. ભાઈ તમને એમ થશે કે આ વારે ઘડીએ ફૂલ ટુ ફટાંગ શા માટે બોલી રહી છે? આવો બસ ઘણા શબ્દો હોય ને જે તમને એકદમ જ આમ મનથી ખુશ કરી દે, એવો જ એક શબ્દ અમને મળ્યો અને અમે તમને સંભળાવી દીધું. સો લેટ્સ મૂવ અહેડ. અને કોઈ કેટલી સરસ વાત લખી છે કે ન બદલી શકાય તેવા ભૂતકાળને યાદ કરીને ઘણીવાર આપણે બદલી શકાય તેવા વર્તમાનને ગુમાવી દેતા હોઈએ છે. માટે ભાઈ ભૂતકાળ જે વયું ગયું છે તેને શા માટે આપણે બદલીએ, બદલવાનો પ્રયત્ન શા માટે કરીએ? કારણ કે જે બદલી નથી શકાતું તે પાછળ આપણી એનર્જી વ્યર્થ કરવી, આપણા ઇમોશન્સને તકલીફ પહોંચાડવી, એ ક્યાંની સમજદારી છે? જે થયું તે થવા દો, થતા થઈ ગયું, તાતા થઈયા. તેમનું આ ગીત એન્જોય કરીએ, ચક્રડી ભમ્મરડી.

શ્રમતા રહો, ઝૂમતા રહો અને ગીત ગાતા રહો. આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરીશું આજના આ છેલ્લા ગીતની સાથે, જેમાં સ્વર આપ્યો છે સિદ્ધાર્થ રંધેરિયા. વેલ, આ ફિલ્મમાં પણ સિદ્ધાર્થ રંધેરિયા નજર આવેલા છે એન્ડ આ ગીત પણ ખૂબ જ લાજવાબ ગીત. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. ઉડી ઉડી જાય ગીતની સાથે લેશું એક વિરામ આજના કાર્યક્રમનો. તો ફરી મળતા રહેશું કાલે સવારે 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજનના લહેરો પર. ટિલ ધેન તમે પોતાનું ધ્યાન રાખો, રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.